0: એવી ગોરબિન ફોગામ શુનિયા સિંગ બોયને બોયને ઢોબરીને જોડાને મોઢાને ઉઢાને બેઠાને જીમતાને હટી કરતાને જબને આપરી કોકીરી ઓરુ હોગી
1: ડલ્યારી ઓરુ ટણા ટણા
0: રોમ રોમ શાય એ જગલુરી
1: હા ટાટા આંજા ટલડી હવે ટાઈમ થ્રુ મે બતાવો
0: આઈ કાઈ કરું બતાવો મે કેવ તાવ તુમ ગિરગે માઈ રયો આંધી આવતી તો ધ્યાન રાખો ખંભા પડી જવે
1: તો સાવધાની
0: કઈ આજકાલ દેખ તારી કાકી કાલે ફોન કાઢ કરી દેખો દેખો દેખો તું તું કરે કઈ સમજાર આ રહ્યા ફોન બોલીએ
1: બોલે એલર્ટ આવે એલર્ટ
0: હા બો એલર્ટ આવે એલર્ટ આવ્યું છે ધારી કાકી કે દેખો તુફાન આવના લાગે પછી મેં કીધું ભાઈ વાત્યું છે કે હું જે કીધો આગે બેઠી કીધું ન્યા
1: મને આટા તર્યા છું માય ના જા માય ના જા તે ના એ પતરા રતરા ઉડે આપણ
0: હા ભદરે ઉડે ભાડા ઉડે ભાઈ પાયા ઉડે ભાઈ રે નુકસાન ઉજે કોઈ જી કો એ દૂસી બાજે બેઠા દે કઈ કોઈ જી કો ખેલડી એ એ કોઈ નીમડો એ બી નીચે ની ઉભો બેઠા દે આંધી મે પરસાદ મે પડી જાય
1: પડી જાય આપણ લાજાવા પછી ટાઈમ તરા
0: એ તારા હોય ની બીટે ઉપર ઘંજોડી બિજલી આલી
1: બેઠે નીચે ની જાણું
0: હા લેટા લેટા લી ની જાણું લેટ તો કાઢ લે બેટા
1: સે વાત હે
0: પણ તો જ હાઉજે જી રાખની
1: થંબો પડ જા થંબો
0: હા એ તો સબને કેનો હાથ જોડો બાર થોડો દો તીન દિન લૂળો ચાલે હાવજે તી રાખજો
1: એક બાત ઓછું તાતા
0: હે કેવું છે
1: તો એ ના મોટરસાયકલ ચલાવે ટાર ચલાવે તો બધી રૂજાણો
0: હા રૂજાણો ભૈયા એ દિન બે લેટે લેટે જોબ દેણી
1: હા લેટા જોડ દે ને જાતી ધ્યાન પર જે આવનાળા ને
0: હા સહી બેટા એ તો ભાઈ ઓ દો તીન દિન લૂળો ચાલે જે ધ્યાન રાખજો
1: હા મેં ધ્યાન રાખું થઈ રાખ્યો
0: હા અબ જે ધ્યાન રાખો ફોન કરે પિન પિન લાવજે
1: ઓલો સા ઓલો
0: એયો
2: હેલો
0: એ રામ રામ શ્યા
2: રામ રામ શ્યા રામ રામ
0: એ આબરો ન્યાઉ બીજો કોકી નીર ગાઉ બીજો
2: ના હરેન્દ્ર ગા વળાઈ
0: ઓ હો હરેન્દ્ર લાઈ મે કઈ કરી રી
2: પડઈ ગરા
0: એ કીધી મારે બીજા
2: દસમી
0: એ દસમી મેં કેવેન થારે આમ કે બોરડ કા પેપર ભણી રે
2: હા
0: એ તું જોકો પડ્યો
2: આવો
0: એ માય તાકો ધ્યાન રાખી બિચારે માય તાકો કેનો માનીયો
2: આવો
0: આયે જો બજા મને ઘર મે ઓર સબ ક્યાં ની રે
2: ઠીક હે
0: એ દિન પોગામ કે શોક લાગી રે
2: બોધ જ લાગે
0: આજે બોધ જ લાગે એકલી હુને ઘગરે ની ઉણવે
2: ઘગરા ને ઉણવ
0: અરે વાયુ વા બેટા એ જગલુરી
1: હા ટાટા
0: એ કઈ જાજા જાજા ઘરે તું આ નેડો આ મારી
1: આઈડો આઈડો આઈડો
0: એ ભાઈ કા ફોન એ કે તે જગલુર છે વાત કરું કો તુમ કરના જાઉં તાઓ કઈ
1: હા વાત છૂટી આય મે ટલ્યા હું
0: એ તો બોલ હેલો
1: હેલો
2: હેલો
1: ભાઈ રામ રામ
2: રામ રામ રામ રામ
1: મને એ સવાલ તો ઉત્તર બતા ભાઈ
2: હા બતાવ
1: એટીયન તો લટી છે જાનવર એ બીટી નાટ લંબી જણી હોય
2: હાતી
1: બિલકુલ સહી ટાટા હોશિયાર બેઠો
0: એ ભાઈ હોશિયાર દેશી કી બોરડી કા પરીક્ષા કરેગા
1: હા મેં અબકી બાર ના પડું છે મેં દેશી માં જાઉં
0: આ જો આજી જીદી આજી જો ભાઈ ને પૂછ પોગામ મે કઈ પૂછા
1: ભાઈ રે
2: હા
1: આ કઈ સુણાવો તાન પ્રોગ્રામ મે
2: કેસરીયા વાલમ